0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આજકાલ મારીને તમારી યાદદાશ્ત મેમરી બહુ જ ઓછી થઈ ગઈ છે, તમને એવું નથી લાગતું? ચલો હું તમને રિયલાઇઝ કરાવડાવું. તમને તમારા દાદાની કઈ વાતો યાદ છે? મારા દાદા હવે મારી સાથે નથી. 2016માં એમનું અવસાન થઈ ગયું. મારા દાદા મારી સાથે નથી. તમને તમારા દાદાની કઈ વાત યાદ છે? મેં બહુ જ ભાર આપ્યો મગજ પર ત્યારે ચાર વાતો યાદ આવી. દાદાની વાત તો જવા દો. તમને તમારા સ્કૂલથી કયા ફ્રેન્ડ્સ યાદ છે? ફ્રેન્ડ્સના સાથે સંભળાવી શકો એવા કિસ્સા કેટલા યાદ છે? અરે એ બધું તો છોડી દો. ગઈકાલે તમે શું પહેર્યું હતું એ કેટલાને યાદ છે? ગઈકાલનું જોડો આજે શું પહેર્યું છે જોયા વગર તમે કહી શકો? ના, આ મેમરીની પણ વાત નથી, આ તમે કેટલા બેધ્યાન છો એની વાત છે. 99% લોકોને જો હું એમ પોઈન્ટ બ્લેન્ક પૂછું ને કે ગઈકાલે ડિનરમાં શું ખાધું હતું, નથી યાદ. 99% લોકોને જો હું એમ પૂછું કે તમારી ફેવરેટ ડિશ કઈ, તો જવાબ શું આવે ખબર છે? યાદ કરે અને પછી જવાબ આપે. આપણને આપણી ફેવરેટ ડિશ યાદ નથી, ફેવરેટ કલર યાદ કરવો પડે. સગા સંબંધીઓના સાથેની મેમરીઝ એ ટોપ ઓફ ધ માઇન્ડ ના હોય, આવા તો કેવા બિઝી થઈ ગયા છીએ આપણે. આજનો વેકઅપ વિચાર ખાલી એટલો જ છે કે આપણે થોડી મેમરી શાર્પ કરીએ. મેમરી કરતા પણ આ વાત એકચ્યુઅલી મેમરીની નથી, આપણે આપણા જીવનમાં કેટલા અસ્ત વ્યસ્ત છીએ એની વાત છે. હું ને તમે મહેનત શું કામ કરીએ છીએ, પૈસા શું કામ કમાઈએ છીએ કે જેથી કરીને એક સારું જીવન જીવી શકીએ, અને મારા પ્રમાણે સારું જીવન એ મેમરીઝથી બનતું હોય, અને જો મેમરીઝ હોય જ ના તો એવા પૈસાનું શું કામ? હોપફુલી વાત સમજાઈ હોય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: The mortgage industry has changed over the years, but hamari honest advice aaj bhi wahi hai.
4: Jason and Sameer are officially relaunching SD Capital Funding with a renewed focus on you.
3: Buying a home, our rate saver will beat your locked rate.
4: Already a homeowner? Drop your monthly payments with our free rate alert system. SD Capital Funding, service jis par sab kare bharosa.
5: सोना खरीदने के सोच रहे हैं? आरके ज्वेल्स चलिए, इससे पहले के प्राइस बढ़ जाए. गोल्ड बार्स खरीदे होलसेल प्राइस पे, ओनली एट आरके ज्वेल्स. आरके ज्वेल्स, बेस्ट क्वालिटी बेस्ट प्राइस. तो हो जाइए तैयार एक ऐसी यादगार शाम के लिए जहां होगा संगीत, मस्ती, नॉस्टैल्जिया और उषा उथुप का वही लेजेंडरी इलेक्ट्रिफाइंग अंदाज. इस दुर्गा पूजा न्यू जर्सी झूमेगा एक लेजेंड के साथ.
6: अक्टूबर 11th अग्रणी दुर्गा पूजा NJ. टिकट सेलिंग फास्ट ऑन सुलेखा. कॉल 9549188589.
7: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
8: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानी.
7: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
8: विजिट टुडे, 1358 ओक ट्री रोड, इज़िलिन.
9: बेटा शादी नेक्स्ट वीक है और तुम्हारा अभी पैसे भेजता हूँ सिर्फ डायलॉग ही है.
10: अरे माँ अभी भेजता हूँ, टैप टैप सेंड है ना. इंडिया पैसे भेजने का स्मार्टर वे टैप टैप सेंड, विद जीरो ट्रांसफर फीस, कॉम्पिटिटिव रेट्स और 95% ट्रांसफर्स इन अंडर 3 मिनट्स सीधे बैंक या UPI में.
9: अरे वाह, इस बार सिर्फ एक्सेंट ही नहीं, काम भी फास्ट.
11: टैप टैप सेंड, डाउनलोड एंड सेंड मनी टू इंडिया टुडे. टैप टैप सेंड पेमेंट्स को इज लाइसेंस्ड एज अ मनी ट्रांसमिटर बाय NYS NMLSID 2108069.
12: आवर बिजनेस वाज गेटिंग रिप्ड ऑफ बिफोर विद हाई प्रोसेसिंग फीस. आई एम सो ग्लैड वी स्विच्ड टू NRS Pay.
13: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at nrspay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
14: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of US Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
15: Wow! Yahi to hai mera dream lehenga!
16: Har pyari bride ka ye sapna pura kare. Miss India Bridal Store.
15: Explore our stunning bridal lehengas or exclusive reception wear.
16: Plus, grooms ke liye royal sherwanis.
15: Miss India, aaj hi visit kare 79 Middlesex Avenue, Islin.
10: यार इस वीकेंड को

0: હું તમને બે દુકાનના ઓપ્શન્સ આપું. એક તમારા ઘરના નજીક છે, ત્યાં બધો જ સામાન મળે છે, જે માંગો એ મળે. પણ ત્યાંનો જે દુકાનદાર છે એ બહુ જ રૂઢ છે. એને કોઈ પણ સવાલ પૂછો, કોઈ પણ પ્રશ્ન પૂછો, કોઈ વસ્તુ બદલાવવા માટે જાઓ તો એ ચીડાઈને જવાબ આપે કે ના બેન, આવું ના થાય, આવું તો કંઈ હોતું હોય. હવે એક વખત વેચ્યું હોય વેચ્યું આવે. અને બીજી દુકાન તમારા ઘરથી દૂર છે, ત્યાં પણ બધી જ વસ્તુઓ મળે છે, પણ ત્યાંનો જે વ્યક્તિ છે, ત્યાંનો જે માલિક છે, સેલ્સ પર્સન છે, એની બોલી બહુ મીઠી છે. તમે જાઓ છો તો ચા પાણીનું પૂછે છે, તમને એવું કહે છે કે અરે આવો આવો, કેમ છો, થાકીને આવ્યા છો, શું લેશો. તમે જો 100 વસ્તુઓ ખોલવડાવ્યા પછી પણ ખરીદી ના કરો તો એ અકળાય નહીં. તમને એવો જ જવાબ આપે કે અરે અરે વાંધો નહીં, કદાચ મારી પાસે સ્ટોક ઓછો હશે, નેક્સ્ટ ટાઈમ આવશો ને તો 100% તમારા પસંદની વસ્તુઓ લઈને રાખીશ. બોલો, આ બેમાંથી કઈ જગ્યાએ તમે જવાનું પસંદ કરો? વાત સમજવા જેવી છે કે બંને દુકાન સરખો જ સામાન વેચે છે, સરખી ક્વોલિટીનો સામાન વેચે છે. તમને જે સામાન જોઈએ છે એ પણ બંને જગ્યાએ મળી જ જશે. એક ઘરથી નજીક છે અને બીજી ઘરથી દૂર છે. ફરક વ્યક્તિના વર્તનમાં છે, એના સ્વભાવમાં છે અને એની બોલીમાં છે. તમારી બોલી, તમારી ભાષા, તમારું વર્તન અને તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન, આના વચ્ચે ખૂબ મોટું કોરિલેશન છે. સમજાવું કેવી રીતે? મોડર્ન ઉઝબેકિસ્તાનમાં એક સિટી છે જેનું નામ છે સમરકંદ. એન્શિયન્ટ સિલ્ક રૂટ જે હતો એના ઉપર ખૂબ વધારે મહત્વતા ધરાવે. ત્યાંના ટ્રેડર્સ, ત્યાંના લોકો બેઝિકલી બિઝનેસમેન, ટ્રેડર્સ છે એ લોકો, અને આજની તારીખમાં પણ ટ્રેડિંગ જ કરે છે. ત્યાંના લોકોનો એક ટ્રેડિશન છે, એક રિવાજ છે કે જ્યારે એમના ત્યાં બાળક જન્મ લે ને તો એની જીભ ઉપર એક મધનું ટપકું મૂકે અને હાથમાં એક ગુંદરનું ટપકું મૂકે. આ વસ્તુ પાછળનો લોજિક શું છે ખબર છે? કે જો તમારી જીભ ઉપર, તમારી જીવવા ઉપર મધ હશે, મીઠી હશે તમારી જીભ, તો સોનાના સિક્કા આવીને હાથમાં ચોંટશે. વાત બહુ જ ટચુકડી છે પણ સમજવા જેવી છે. You are listening to Mirchi. Hoon Chu Kritarth. It's hot.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
4: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at NRSPay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
5: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of US Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
6: Sona kharidne ke soch rahe hain? RK Jewels chaliye. Isse pehle ke price badh jaye, gold bars kharide wholesale price pe only at RK Jewels. RK Jewels, best quality, best price.
7: वही पुराना भरोसा एक नए वादे के साथ. जेसन एंड समीर आर बैक एट SD कैपिटल फंडिंग. बीट योर लॉक्ड रेट विद आवर रेट सेवर टुडे.
8: बेटा, शादी नेक्स्ट वीक है और तुम्हारा अभी पैसे भेजता हूँ सिर्फ डायलॉग ही है.
9: अरे माँ, अभी भेजता हूँ. टैप टैप सेंड है ना, इंडिया पैसे भेजने का स्मार्टर वे. टैप टैप सेंड विद जीरो ट्रांसफर फीस, कॉम्पिटिटिव रेट्स और 95% ट्रांसफर्स इन अंडर 3 मिनट्स सीधे बैंक या UPI में.
8: अरे वाह, इस बार सिर्फ एक्सेंट ही नहीं, काम भी फास्ट.
10: टैप टैप सेंड, डाउनलोड एंड सेंड मनी टू इंडिया टुडे. टैप टैप सेंड पेमेंट्स को इज लाइसेंस्ड एज अ मनी ट्रांसमिटर बाय NYS NMLSID 2108069.
11: इट्स 2 AM, हर फीवर इज क्लाइंबिंग एंड आवर पीडियाट्रिशियंस ऑफिस इज क्लोज्ड टिल मंडे. व्हाट डू वी डू?
12: Don't worry, I'm contacting 7 Days Pediatrics. They will answer the call and guide us now. We will be able to see them in the morning.
11: Wait, they can see us on Sunday?
12: We are open 7 days a week, including Sunday. The office is open in the evenings and on weekends, offering same-day sick care. We have been servicing Edison and surrounding areas for the last 25 years. Stop waiting. Start booking online at 7dayspediatrics.com. Visit 7dayspediatrics.com or call 732-548-3210.
13: Wow, yahi to hai mera dream lehenga.
14: Har pyari bride ka ye sapna pura kare. Miss India Bridal Store.
13: Explore our stunning bridal lehengas or exclusive reception wear.
14: Plus, grooms ke liye royal sherwanis.
13: Miss India, aaj hi visit kare, 79 Middlesex Avenue, Islin.
15: ਮੈਨੂੰ ਨਵੇਂ ਨਵੇਂ ਸੌਫਟਵੇਅਰ ਖਰੀਦਣੇ ਪਸੰਦ ਹੈ ਜਦੋਂ ਇੱਕ ਦੂਜੇ ਦੇ ਨਾਲ ਕੰਮ ਨਾ ਕਰੇ.
16: ਆਈ ਇੰਜੋਏ ਯੂਜ਼ਿੰਗ ਇਨਐਫੀਸ਼ੀਐਂਟ ਐਂਡ ਕੰਪਲੈਕਸ ਸੌਫਟਵੇਅਰ ਮਾਮਾ.
17: ਅਰੇ ਮੁਝੇ ਕੋਈ ਟਰੈਕ ਕਰੇ, ਮੁਝੇ ਬਹੁਤ ਅੱਛਾ ਲੱਗਤਾ ਹੈ, ਪ੍ਰਾਈਵੇਸੀ ਕਾ ਚਿੰਤਾ ਹੀ ਨਹੀਂ ਹੈ ਰੇ ਬਾਬਾ.
18: ਅਗਰ ਆਪ ਇਨਮੇ ਸੇ ਨਹੀਂ ਹੈ ਤੋ ਆਪਕੇ ਬਿਜ਼ਨਸ ਕੇ ਲੀਏ ਜ਼ੋਹੋ 1 ਸਹੀ ਹੈ. ਜ਼ੋਹੋ 1 ਇਜ਼ ਐਨ ਆਲ ਇਨ 1 ਇੰਟੀਗ੍ਰੇਟਡ ਸੌਫਟਵੇਅਰ ਸੂਟ ਜਿਸੇ ਆਪ ਆਪਣਾ ਪੂਰਾ ਬਿਜ਼ਨਸ ਚਲਾ ਸਕਤੇ ਹੈ. ਯੈਸ, ਯੋਰ ਇੰਟਾਇਰ ਬਿਜ਼ਨਸ. ਜ਼ੋਹੋ 1 ਇਜ਼ ਈਜ਼ੀ ਟੂ ਯੂਜ਼, ਸਾਥ ਸਾਥ ਪ੍ਰਾਈਵੇਸੀ ਔਰ ਪ੍ਰੋਟੈਕਸ਼ਨ ਕਾ ਵੀ ਬੜਾ ਧਿਆਨ ਰੱਖਤਾ ਹੈ. ਕਾਮ ਅਨੇਕ, ਸੌਫਟਵੇਅਰ 1, ਜ਼ੋਹੋ 1. ਗੈਟ ਯੋਰ ਫ੍ਰੀ ਟ੍ਰਾਇਲ ਐਟ zoho.com/1.
19: लिस्नर है मैं, बैक टू बैक गाना सुनेगा,
2: बैक टू बैक गाना.
19: गाना सुनेगा।
20: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot

જીવનની ખરી લક્ઝરી છે ને સમય, ધીમી સવાર અને જે કરવું હોય એ કરી શકવાની આઝાદી હોય છે. આ વાતને ફરી એક વખત ધ્યાનથી સાંભળો. સમય, ધીમી સવાર અને જે કરવું હોય એ કરી શકવાની આઝાદી. આપણા આખા જીવન મટીરિયાલિસ્ટિક લક્ઝરીઝના પાછળ દોડતા હઈએ છીએ, પણ એમાં સમય નથી મળતો. ફેમિલી ટાઈમ માંગે, બર્થડેના ઉપર પણ માંગે કે 10 મિનિટ તો આવો, તો એવું કહેવું પડે કે ભાઈ તમે આજે બંગલામાં રહો છો ને, એના માટે આ વસ્તુ કરવી જરૂરી છે, હું સમય નહીં આપી શકું. ધીમી સવાર, છેલ્લે તમે તમારા જીવનની ધીમી સવાર ક્યારે અનુભવ કરી હતી? જ્યારે તમે ઉઠ્યા હો પોતાના સમયે, જ્યારે ફેમિલીના સાથે બેસીને ફેવરિટ બ્રેકફાસ્ટ કર્યો હોય, સૂરજ દેવતાને ઉગતા જોયો હોય, સવાર સવારમાં જે મસ્ત મજાની ગુલાબી ઠંડી હોય એનો અનુભવ કર્યો હોય, ન્યૂઝપેપરમાંથી કોઈ ગોસિપ વાંચી હોય ને ફેમિલીના સાથે શેર કરી હોય ને સરસ મજાની ડિસ્કશન કર્યું હોય, ગઈકાલના દિવસમાં શું થયું, આજના દિવસમાં શું કરીશું, આ બધી જ વસ્તુઓના ઉપર ડિટેલમાં ચર્ચા કરી હોય. આપણે ઓલવેઝ ડિલેમામાં રહેતા આવીએ છીએ કે મારે શું કરવું છે અને શું કરવું પડે છે. છેલ્લે તમારે જે કરવું હતું એ ક્યારે કર્યું હતું? સમય, ધીમી સવાર અને જે કરવું હોય એ કરવાની આઝાદી, આ છે જીવનની ખરી લક્ઝરીઝ. બાકી બધી જ વસ્તુ એ મિથ્યા. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. એક પ્રશ્ન કે જે દરેકને જીવનમાં એક વાર તો થયો જ હોય કે ભગવાને મને આપ્યું તો છે ઘણું બધું, પણ બધું જ કેમ નથી આપ્યું. થાય થાય, બધાને આ પ્રશ્ન થાય. એમાં એવું છે ને કે કુદરતે શેરડીને મીઠાશ આપી પણ ફૂલોની સુંદરતા ના આપી. કુદરતે સોનાને કિંમત આપી પણ સુગંધ ના આપી. કુદરતે ચંદનને સુગંધ આપી પણ એને પણ ફૂલ ના આપ્યા. કમળને સુગંધ આપી, સુંદરતા આપી પણ એને જગ્યા કઈ આપી? તો કે કીચડ. કુદરતમાં બધાને બધું મળતું જ નથી. એટલે જો તમને એવું હોય કે હું એકલો જ રહી ગયો અને બાકી બધા જ લઈ ગયા, તો એવું નથી. સબકો સબકુછ નહીં મિલતા. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ. આઈ હોપ કે આ નાનકડી વાતથી તમે દિવસમાં કેવી રીતે ખુશ રહું એ શીખી શકો.
1: હેલો
2: મિસ્ટર કુમાર. હેલો સર, હાઉ આર યુ?
1: ફાઇન ફાઇન ફાઇન.
2: મુજે આપકા નંબર દિયા થા યે વિકી ભૈયા જો હૈ ના, વિકી ભૈયા સાઉથ એક્સ મે. મેં તો થોડા સા નર્વસ હો રહા હું સર, આપ બડે આદમી હૈ.
1: નહીં નહીં નહીં, આપ બતા
2: દો. તો તો આપ અગર મેરે કો 2 મિનિટ ભી દે દેંગે સર, મેં 2 મિનિટ સે જ્યાદા નહીં લુંગા.
1: ધીસ ઇઝ રિગાર્ડિંગ વોટ.
2: બસ આપકા ને આપકે સજેશન ચાહીએ. મેં સર કોઈ બિઝનેસ શરૂ કર રહા હું છોટા મોટા, બસ આપસે 2 મિનિટ કે લિયે મિલના હૈ, બસ 2 મિનિટ કે લિયે.
1: આપ યાર સેટરડે 4 બજે આપ મિલ લો
2: યાર. સેટરડે 4 બજે સર, સેટરડે 4 બજે સર. થેન્ક યુ સર, આપી કે ઓફિસ મે આ જાઉં?
1: હા હા
2: સર, થેન્ક યુ સો મચ સર, આઈ રિયલી રિયલી એપ્રિશિએટ ઇટ સર.
1: ઓકે
2: સર, કિતને બજે બતાયા આપને? એક્ઝેક્ટ ટાઈમ બતા દીજીએ મેરે કો.
1: 4 બજે આપ સેટરડે આ જાઈએગા.
2: સેટરડે 4 બજે સર, વો સેટરડે 4 બજે મેરી બુઆ આ રહી હૈ, મુજે ઉનકો લેને જાના હૈ રેલવે સ્ટેશન ના, તો સર બાકી ઇસકે બાદ આપ કભી ભી ટાઈમ બતાયેંગે ના સર, મેં કહે રહા હું મેં દુનિયા કે સારે કામ છોડ દુંગા સર, સિર્ફ આપ ચાહે 1.5 મિનિટ કે લિયે મિલ લો સર, મુજે સિર્ફ 1.5 મિનિટ કે લિયે સર.
1: હા.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આજકાલ મારીને તમારી યાદદાશ્ત મેમરી બહુ જ ઓછી થઈ ગઈ છે, તમને એવું નથી લાગતું? ચલો હું તમને રિયલાઇઝ કરાવડાવું. તમને તમારા દાદાની કઈ વાતો યાદ છે? મારા દાદા હવે મારી સાથે નથી. 2016માં એમનું અવસાન થઈ ગયું. મારા દાદા મારી સાથે નથી. તમને તમારા દાદાની કઈ વાત યાદ છે? મેં બહુ જ ભાર આપ્યો મગજ પર ત્યારે ચાર વાતો યાદ આવી. દાદાની વાત તો જવા દો. તમને તમારા સ્કૂલથી કયા ફ્રેન્ડ્સ યાદ છે? ફ્રેન્ડ્સના સાથે સંભળાવી શકો એવા કિસ્સા કેટલા યાદ છે? અરે એ બધું તો છોડી દો. ગઈકાલે તમે શું પહેર્યું હતું એ કેટલાને યાદ છે? ગઈકાલનું જોડો આજે શું પહેર્યું છે જોયા વગર તમે કહી શકો? ના, આ મેમરીની પણ વાત નથી, આ તમે કેટલા બેધ્યાન છો એની વાત છે. 99% લોકોને જો હું એમ પોઈન્ટ બ્લેન્ક પૂછું ને કે ગઈકાલે ડિનરમાં શું ખાધું હતું, નથી યાદ? 99% લોકોને જો હું એમ પૂછું કે તમારી ફેવરેટ ડિશ કઈ, તો જવાબ શું આવે ખબર છે? યાદ કરે અને પછી જવાબ આપે. આપણને આપણી ફેવરેટ ડિશ યાદ નથી, ફેવરેટ કલર યાદ કરવો પડે. સગા સંબંધીઓના સાથેની મેમરીઝ એ ટોપ ઓફ ધ માઇન્ડ ના હોય, આવા તો કેવા બિઝી થઈ ગયા છીએ આપણે. આજનો વેકઅપ વિચાર ખાલી એટલો જ છે કે આપણે થોડી મેમરી શાર્પ કરીએ. મેમરી કરતા પણ આ વાત એકચ્યુઅલી મેમરીની નથી, આપણે આપણા જીવનમાં કેટલા અસ્ત વ્યસ્ત છીએ એની વાત છે. હું ને તમે મહેનત શું કામ કરીએ છીએ, પૈસા શું કામ કમાઈએ છીએ કે જેથી કરીને એક સારું જીવન જીવી શકીએ, અને મારા પ્રમાણે સારું જીવન એ મેમરીઝથી બનતું હોય, અને જો મેમરીઝ હોય જ ના તો એવા પૈસાનું શું કામ? હોપફુલી વાત સમજાઈ હોય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
4: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at NRSPay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
5: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of US Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
6: Sona kharidne ke soch rahe hain? RK Jewels chaliye. Isse pehle ke price badh jaye, gold bars kharide wholesale price pe only at RK Jewels. RK Jewels, best quality, best price.
7: Suno brides, agar apni shaadi mein lagna hai ekdam queen,
8: to aaiye fashion queen. Yahan milega royal bridal lehenga collection, stunning sangeet aur party wear dresses, aur grooms ke liye stylish sherwanis.
7: Shaadi shopping ka complete destination, Fashion Queen.
8: Visit today, 1358 Oak Tree Road, Izzelin.
9: Star Studio 18 and Panorama Studios Production present.
10: Nahi beti ke liye justice chahiye.
11: Mujhe justice nahi, badla chahiye.
9: Drishyam The Conclusion, starring Ajay Devgan, Tabu, Shreya Saran, Jaydeep Alawat and many more.
12: Is baar khatra kab, kaise aur kahan se aayega, batana mushkil hai.
9: The end we've been waiting for. Drishyam The Conclusion in cinema 2nd October.
12: Kyunki kahani abhi khatam nahi hui hai. Aakhri hissa baki hai.
9: Releasing nationwide by Zee Studios.
13: No!
14: कार खराब मतलब दिन और मूड दोनों खराब, इसीलिए अपनी कार को सही केयर दो. राज ऑटो सेंटर विद 30 इयर्स ऑफ एक्सपीरियंस, द फैमिली ओन्ड ऑटोमोटिव सेंटर प्रोवाइडिंग टॉप नॉच सर्विसेज बाय एएससी सर्टिफाइड टेक्नीशियंस. विजिट राज ऑटो सेंटर एट 1400 जर्सी एवेन्यू, नॉर्थ ब्रंसविक टाउनशिप, 1213 न्यू जर्सी 27, सोमरसेट. ऑटो बॉडी शॉप, 700 हैरिस एव, मिडिलसेक्स. इफ यू आर विद राज ऑटो सेंटर, यू आर इन गुड हैंड्स.
15: નવરાત એકજ સ્પિરિટ.
16: ગાયત્રી ચેતના સેન્ટર કમ્યુનિટી ને સાથી લાવી રહ્યા છે પિસ્કાટવેમાં.
15: રમો ગરબા ડેલી 11-19 ઓક્ટોબર સાંજે 7 કલાક થી.
16: તારીખ 18મી ના રોજ 8મ યજ્ઞ, 19મી એ 9મ યજ્ઞ અને 25મી એ શરદ પૂર્ણિમા ગરબા ને મિસ ના કરતા તો ફેમિલી સાથે જોડાઓ અને અનુભવ ડિવિનિટી. વિઝિટ ગાયત્રી સેન્ટર.org ટુડે.
2: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
10: They sell natural diamonds, best quality at the lowest prices.
2: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
13: Wow, yahi to hai mera dream lehenga.
17: Har pyari bride ka ye sapna pura kare. Miss India Bridal Store.
13: Explore our stunning bridal lehengas aur exclusive reception wear.
17: Plus, grooms ke liye royal sherwanis.
13: Miss India, aaj hi visit kare 79 Middlesex Avenue, Hisley.
18: यार इस वीकेंड कोई जबरदस्त प्लान बताना।
19: अरे मेरा बच्चा है तू, चल तुझे हंसी की फुल डोज दिलवाता हूँ यार।
20: प्रयोग थिएटर ग्रुप के 50th फेस्टिवल में धुरंधर फेम राकेश बेदी और अनंत महादेवन का प्ले लास्ट ओवर और साथ में कलरफुल नौटंकी आला अवसर भी है।
21: संडे सितंबर 27th 4 PM जोएन मजेस्ट्रो परफॉर्मिंग आर्ट सेंटर ईस्ट ब्रंसविक। बुक योर सीट्स एट prayogtheatre.com।
22: तेरा क्या होगा कालिया?
23: सरदार, मैंने आपका नमक खाया सरदार।
22: अब मिर्ची खा।
24: रेडियो मिर्ची, इट्स हॉट।

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: એક ગામમાં ખૂબ આકરો દુકાળ પડ્યો. રાજ્યમાં ખાવાની અછત સર્જાઈ. અનાજના ભંડાર એટલા મોટા નહોતા કે દરેક વ્યક્તિને પોષી શકે. પ્રજા હેરાન થઈને રાજાના પાસે પહોંચીને રાજાજીને પૂછ્યું કે રાજાજી, હવે શું કરીએ? તકલીફ સર્જાઈ છે. રાજાજી ખૂબ યંગ હતા, એમની સેના પણ યંગ. એમને એક જ સોલ્યુશન સૂઝ્યું કે આપણે એક કામ કરીએ, આપણે રાતોરાત પોપ્યુલેશન કંટ્રોલ કરવું પડશે તો જ કંઈ મેળ પડશે. એટલે એક કામ કરો, 50ની વયના ઉપરના જેટલા પણ લોકો હોય એમને કાં તો ગામથી કાઢી મૂકો, જેલમાં બંધ કરી દો, કાં તો જો ના માને તો મારી નાખો. અને આમ પણ એ લોકોનું કંઈ કામ છે નહીં, ઘરે બેઠા બેઠા ખાય જ છે, એટલા માટે આ કરવું યોગ્ય છે. સેના પણ યંગ હતી, ભૂખી હતી, એટલા માટે એમને પણ આ જ સોલ્યુશન સૂઝ્યું કે હા હા, રાજાજીની વાત બરાબર, જેવું રાજાજીએ કહ્યું તું એવું કર્યું. એક સૈનિક હતો, એ ઘરે ગયો, પોતાના ફાધરના સામે તલવાર લઈને ઉભો રહ્યો અને વિચાર આવ્યો કે ના ના, આ તો મારા પપ્પા કહેવાય, હું રોટલી ખાઈ શકું, એટલા માટે એમનું મૃત્યુ કાં તો એમને ગામથી થોડી કાઢી શકાય. એને પપ્પાને કહ્યું કે પપ્પા, માહોલ ખૂબ વધારે ખરાબ છે, હમણાં એક કામ કરો, અંડરગ્રાઉન્ડમાં જતા રહો. હમણાં આપણે નીચે જે એક લેવલ બનાવ્યું છે ઘરના, તમે ત્યાં જ રહો, જ્યારે માહોલ ખૂબ સરસ થઈ જશે ત્યારે હું તમને બહાર બોલાવી લઈશ. રાતોરાત ગામના જેટલા પણ વૃદ્ધ લોકો હતા, એક્સપિરિયન્સ્ડ લોકો હતા, એ બધા કાં તો ગામના બહાર થઈ ગયા, કાં તો એમને મારી નાખવામાં આવ્યા, કાં તો પછી એમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા. સોલ્યુશન આવી ગયું તાત્કાલિક. રાજાજીએ કહ્યું કે જોયું, મેં કહ્યું તું ને, મારી ટ્રુ લીડરશીપ કહેવાય આને. ટૂંક સમય પછી એ રાજ્યમાં બરફનું વાવાઝોડું આવ્યું, ચારે તરફ બરફ જ બરફ, અનાજનો એક દાણો પણ ન ઉગાડી શકાય એવી સિચ્યુએશન સર્જાઈ. રાજ્યમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ તો હતું નહીં કે જે સલાહ આપી શકે કે આવો સમય જો ફરીથી આવે એના માટે અનાજ ભેગું કરીને રાખજો. યંગ લોકોએ બધું ઉડાવી દીધું હતું, હવે કંઈ હતું નહીં. લોકો ફરીથી એક વખત રાજાના પાસે ગયા અને રાજાને પૂછ્યું કે સાહેબ, હવે તો ફરીથી આવી સિચ્યુએશન આવી છે, હવે શું કરીએ? હવે કોને મારીએ? હવે કોને ગામમાંથી કાઢી મૂકીએ? હવે કોને જેલમાં બંધ કરીએ? રાજાના પાસે કોઈ જ ઉત્તર નહોતો. એ સૈનિક જેણે પોતાના પપ્પાને અંડરગ્રાઉન્ડમાં બંધ કર્યા હતા, એ પોતાના પપ્પાના પાસે ગયો ને એમને પૂછ્યું કે પપ્પા, આવી સિચ્યુએશન સર્જાઈ છે, હવે આમાં શું કરીએ? પપ્પાએ સોલ્યુશન આપ્યું કે એક કામ કર, તું બળદ લે અને ગામના જેટલા પણ રસ્તા છે એની બંને બાજુ ખેડી નાખ. છોકરાએ પૂછ્યું કે પપ્પા, આવું કેવું સોલ્યુશન? તો કે જા, હું જેવું કહું છું એવું કરતો ખરો. 2 અઠવાડિયામાં બરફ ઓગળ્યો, નાની નાની કૂપણો ફૂટી આવી ને એમાંથી અનાજ થયું. ગામના બધા જ લોકો શોક્ડ કે આ શું થઈ ગયું. રાજાએ સૈનિકને બોલાવ્યો અને એમને પૂછ્યું કે આ સોલ્યુશન તું ક્યાંથી લાવ્યો? અને એને સાચે સાચી વાત કરી કે મેં આવી રીતે મારા પપ્પાને અંડરગ્રાઉન્ડમાં રાખ્યા હતા. રાજાએ સૈનિકના પપ્પાને બોલાવ્યા અને એમનું સન્માન કર્યું અને એમને પૂછ્યું કે તમને આઈડિયા કેવી રીતે સૂજ્યો? તો એમને કહ્યું કે અનુભવથી. જ્યારે ગામના ખેડૂતો અનાજ લઈને બીજા ગામ જતા હોય ત્યારે એમાંથી થોડા થોડા દાણા પડીને રોડના સાઇડ ઉપર ભેગા થઈ જાય અને જો એને ખેડી નાખવામાં આવે તો એનામાંથી અનાજ થઈ જાય. ત્યારે રાજાને અનુભવનો મૂલ્ય સમજાયો. હોપફુલી વાત સમજાઈ હોય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ માય ડિયર.

0: Milci.
1: Iskabana, uskabana, sakabana. Rabana. Burka, burka. Na vidba la burka. Milci, burka.
2: Hello.
3: हेलो भाई साहब, कैसे हैं आप? आपके फोन सर्विस से बोल रहा हूँ सर। ये बीप के बाद ना अपना मैसेज रिकॉर्ड कराइएगा ताकि उसके पैसे मिलने लगेंगे और आप जिसको चाहते हैं अपने फ्रेंड को भेज सकते हैं। और इसमें होगा जब आप पूरे मैसेज रिकॉर्ड कर देंगे ना वो रिप्ले भी करेगा, तो आप चाहे तो वो भेज दीजिए चाहे फिर दूसरा कुछ रिकॉर्ड करिए, ठीक है? आप रिकॉर्ड करने बीप के बाद करिए।
2: बीप। अरे बोल कौन रहा है?
4: अरे बोल कौन रहा है
3: सर, ये वाला भेज दें बीप।
2: अरे भाई रॉन्ग नंबर है।
4: अरे भाई रॉन्ग नंबर है।
3: अरे भाई रॉन्ग नंबर है, ये भेज दें सर बीप।
2: अरे तुम्हें समझ नहीं आ रही, रॉन्ग नंबर है।
4: अरे तुम्हें समझ नहीं आ रही, रॉन्ग नंबर है।
3: अरे तुम्हें समझ में नहीं, ये वाला भेज दें सर, ये वाला बीप।
2: अरे बावले हो गए हो क्या?
4: अरे बावले हो गए हो क्या?
3: सर एक डिसाइड कर लो ना, बहुत सारा रिकॉर्ड कर रहे हो, ये भेज दे ये वाला लास्ट, या और करोगे बीप।
2: अबे पागलो नहीं भेजना मुझे कुछ।
4: अबे पागलो नहीं भेजना मुझे कुछ।
3: सर आप बहुत बार ट्राई कर रहे हो भेज के, तो देखो ये वाला भेज दूं लास्ट।
2: ओ भाई, अरे मुझे नहीं भेजना कुछ।
4: अरे मुझे नहीं भेजना कुछ।
3: कंफ्यूज हो रहे हैं सर आप, ये वाला सही रिकॉर्ड हो गया था, दूसरा करके देख लीजिए बीप।
2: तुम्हारा दिमाग खराब हो गया, मुझे कुछ भेजना ही नहीं है किसी को।
4: अरे तुम्हारा दिमाग खराब हो गया है, मुझे कुछ भेजना ही नहीं है किसी को।
3: सर ये वाला ठीक है बीप।
2: अबे पागल ले, तेरे पे दिमाग नहीं है क्या?
4: अबे तेरे पे दिमाग नहीं है क्या?
3: ये वाला पक्का है सर, ये वाला दिस वन सर बीप।
2: ओ भाई मुझे नहीं भेजना हाथ जुड़वा ले।
4: ओ भाई मुझे नहीं भेजना हाथ जुड़वा ले।
3: सर अब आप हाथ जुड़वा लो, एक तो भेज दो बीप।
2: अबे नहीं भेजना, एक बार समझ ले तेरे में बुद्धि कम है।
4: अबे नहीं भेजना, तेरे में बुद्धि कम है।
3: सेंट सर, ये वाला गया सेंट, ठीक है सर।
2: अरे भाई किसको भेज दिया?
3: ये लास्ट आपका डायल, इसमें लिखा हुआ है बॉस।
2: अबे ये क्या कर रही है, मेरी नौकरी चली जाएगी, तेरे को समझ नहीं आता क्या?
5: मिर्ची मुर्गा नवेद के साथ, ओनली ऑन मिर्ची। इट्स हॉट, इट्स हॉट।
6: आवे छे ने खतरनाक फ्रस्ट्रेशन, इरिटेशन, गुस्सो, जो જોઈતું રિઝલ્ટ ના મળે તો પોતાનું ધાર્યું ના થાય એટલે આપણે મગજ ગુમાવી બેસીએ, ખબર ના પડે કે કોણે મુક્કો મારી દઉં, કોણા ઉપર બધો ગુસ્સો ઉતારી દઉં, કેટલા ઇરિટેટ થઈ જતા હોઈએ આપણે। એમાં એવું છે ને કે કોઈને પણ પોતાનું જોઈતું રિઝલ્ટ ક્યારે મળતું જ નથી। ભગવાન રામને નતું મળ્યું, મહાભારતનું એક પણ કેરેક્ટર એવું નથી, એક પણ પાત્ર એવું નથી કે જેણે જે જોઈતું હોય એ મળી ગયું હોય, એની પ્રાપ્તિ થઈ હોય। તો એ પ્રશ્ન એ છે કે પછી કૃતાર્થ કરવાનું શું? જો જોઈતું થવાનું જ ના હોય તો આટલું બધું જે ફ્રસ્ટ્રેશન, ઇરિટેશન, ગુસ્સો આ બધી ભાવનાઓ આવે એનું કરવાનું શું? તો કે એક ઉપાય છે, એક્સેપ્ટ કરી લેવાનું। રામ ભગવાને કેવું વનવાસ એક્સેપ્ટ કર્યું હતું, અર્જુને એક્સેપ્ટ કર્યું હતું કે હવે મારા પ્રિયજનોના સામે જ મારે લડત આપવાની છે। જ્યારે તમે એક્સેપ્ટ કરી લો ને તો આગળના ચેલેન્જીસ તમારા માટે ઈઝી થઈ જાય। રામ ભગવાન જો એક્સેપ્ટ કરે જ નહીં કે ના વનવાસ શું કામ જવાનું, જવું જ નથી મારતો, તો પછી નવી બબાલ થાય। જો એક્સેપ્ટ કરી લો તો શ્રી રામ કહેવાઓ, તમારા ઉપર ચોપડીઓ લખાય। બીજો પ્રશ્ન એ પણ છે કે હવે એક્સેપ્ટ કરવાનું કેવી રીતે, આ તો નવું આવ્યું। તો કે જ્યારે તમારી અંદર એ મેચ્યોરિટી આવી જાય ને કે જે પણ ઘટનાઓ ઘટી રહી છે એના ઉપર આપણો કોઈ કંટ્રોલ છે જ નહીં હકીકતમાં, ત્યારે એક્સેપ્ટન્સ આવી જાય। જોબમાં જોઈતું પ્રમોશન નથી મળ્યું, કંઈ નહીં, એક્સેપ્ટ કરી લો। બ્રેકઅપ થયું છે, એક્સેપ્ટ કરી લો, એ તો ગઈ હવે, એક્સેપ્ટ કરી લો। આજના દિવસમાં તમને એક્સેપ્ટન્સનો પાવર પ્રાપ્ત થાય એવી શુભકામના। You are listening to Mirchi Yonsu Kritarth. It's hot.
7: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
8: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
9: Did you see my new couch? We picked it up from Incanto in Italy. And that dining table? It's from Catalan, Italia.
10: Ye Mrs. Chopra na keep showing.

0: રીડિંગ અને રાઇટિંગ આ બે આર્ટના ઉપર ઘણા બધા મોટા સ્પીકર્સ વાત કરી ચૂક્યા છે. જ્યારે પણ કોઈ પણ મોટા ફોરમમાં કોઈ વ્યક્તિ સ્પીચ આપી રહ્યા હોય, કોઈ એમને પ્રશ્ન પૂછે કે જીવનમાં કયા બે આર્ટ સૌથી વધારે અગત્યના છે, કઈ બે આદતો એવી છે કે જે કેળવવી જ જોઈએ, તો ઘણા બધા લોકો એ વાત કરતા હોય કે રીડિંગ અને રાઇટિંગ ઇઝ અ મસ્ટ. પણ એવું શું કામ? શું કામ આ બે વાતના ઉપર આટલો બધો એમ્ફેસિસ? શું કામ આટલો બધો ભાર? તો કે મનની છે ને બે સ્થિતિ હોય. એક સ્થિતિ એ હોય કે જેમાં મન ખૂબ વધારે ભરાઈ આવ્યું હોય, મનની અંદર ભાવનાઓ એટલી બધી હોય કે ખબર ખબર ના પડે કે ઠાલવી ક્યાં, ત્યારે રાઇટિંગ કરવું. કાગળને પોતાનો મિત્ર બનાવો. તમારી અંદર જેટલી પણ ભાવનાઓ હોય એને કાગળના ઉપર ઉતારવી. જ્યારે મનમાં ખૂબ વધારે કન્ફ્યુઝન હોય, મન ચકડોળે ચડ્યું હોય, ખબર ના પડતી હોય કે ડિસિઝન કયું લેવું, ત્યારે કાગળના ઉપર પોઇન્ટર્સ લખવા. તમને કોરું કાગળ, એ સફેદ કાગળ એકદમ ક્લેરિટી આપી દેશે. મનની બીજી સ્થિતિના વિષયમાં વાત કરીએ. એ છે કે જ્યારે તમારું મન ખૂબ વધારે ખાલી હોય, જીવનમાં એવું ફીલ થવા લાગે કે યાર મારા માટે તો કશું હવે બચ્યું જ નથી, ત્યારે રીડિંગ કરવું. મનનો એ જે ખાલીપો છે એને શબ્દોથી ભરવો અને જોજો કેવી રીતે ચપટીમાં જીવનના બધા જ પ્રોબ્લેમ્સ છૂ મંતર થઈ જાય છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ માય ડિયર.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: अपने घर में तो हर कोई शेर होता है, लेकिन शेर बनने के लिए घर भी तो होना चाहिए.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: આવું મારી સાથે જ કેમ થયું? આવું થવા જેવું જ નહોતું. મેં વિચાર્યું જ નહોતું કે જીવનમાં મારી સાથે આવું કંઈક થશે. ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. દરેકના જીવનમાં ક્યારે ને ક્યારે કોઈ ને કોઈ એવી ઘટના થાય કે જેના કારણે આ પ્રકારના વિચાર આવે કે હે ભગવાન, મારી સાથે કેમ. બ્રેકઅપ થઈ ગયું હોય, કોઈના ડિવોર્સ થઈ ગયા હોય, બિઝનેસમાં બહુ જ મોટો લોસ થઈ ગયો હોય, કાં તો કોઈની ડેથ થઈ ગઈ હોય. સિચ્યુએશન કોઈ પણ હોઈ શકે, પણ એનું આઉટપુટ પોતાના મગજમાં આ જ રહે કે મારી સાથે જ કેમ. મેં તો વિચાર્યું જ નહોતું કે આવું મારી સાથે થઈ શકે. રિસેન્ટલી મારી સાથે પણ એક આવી જ ઘટના થઈ. ઘટના એટલી ઇન્ટેન્સ હતી કે હું બહુ જ સમય સુધી એને ભૂલી ના શક્યો. મારા નજીકના લોકોએ, મારા ફ્રેન્ડ્સે બહુ જ પ્રયત્ન કર્યો કે મારા મગજમાંથી એ વાત નીકળી શકે, પણ કંઈ ફાયદો ના થયો. હું એના પાછળ બહુ જ મનોમંથન કરી રહ્યો હતો. ને મારી એક આદત છે કે જ્યારે પણ મન ચક્રાવે ચડે, બહુ જ બધા વિચારો ચાલતા હોય, તો હું એને લખું. એ લખવા લખવામાં દોઢ ચોપડી ભરાઈ ગઈ. દોઢ ચોપડી ભરાયા પછી મને એક સોલ્યુશન મળ્યું, અને એ સોલ્યુશન ખાલી મારી પ્રોબ્લેમ

જો તમને પણ આવા વિચારો આવતા હોય તો એનું સોલ્યુશન પણ આ જ છે. જીવનમાં જે પણ કંઈ થતું હોય ને એટલા માટે થતું હોય કારણ કે તમે પાસ્ટમાં એવું મેનિફેસ્ટ કર્યું હોય કે મારે એક્સ વાય ઝેડ વસ્તુ અચીવ કરવી છે, અને જે ઘટના બની છે એ તમારા એક્સ વાય ઝેડને અચીવ કરવા માટે બહુ જ અગત્યની હતી. એક પ્રૂફ આપું, તમે લાઈફમાં જ્યાં પણ છો, જે પણ કરી રહ્યા છો, જે પણ સિચ્યુએશનમાં છો, વિચારીને જુઓ કે પાસ્ટમાં અમુક નેગેટિવ ઘટનાઓ ના બની હોત તો શું તમે આ અચીવ કરી શક્યા હોત? જવાબ છે ના. એટલે તમારા લાઈફમાં જે પણ કંઈ બનતું હોય છે ને એ એટલા જ માટે બને છે કારણ કે તમારે ક્યાંક પહોંચવું છે. તમે જ ડિસાઇડ કર્યું છે સબકોન્શિયસલી કાં તો કોન્શિયસલી કે મારે એક્સ વાય ઝેડ વસ્તુ અચીવ કરવી છે, અને એ નેગેટિવ વસ્તુ જ્યાં સુધી ના ઘટે ત્યાં સુધી તમે ત્યાં પહોંચી ના શકો. વાત થોડીક ડિફિકલ્ટ છે, જાતે એક્સપિરિયન્સ કરી હોય તો જ આખી વાત સમજાય એવી છે. વિચાર કરજો આના ઉપર. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.